0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સરકારી સેવામાં પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ બનીને નાગરિકોની સેવા કરવા કૃષિ વિભાગના નવનિયુક્ત અધિકારીઓને કૃષિમંત્રી જીતુ વાઘાણીની અપીલ. પૂર રાહત સહાય હેઠળ સુરત શહેરના 6 તાલુકામાં 3,700થી વધુ અસરગ્રસ્તોને 7.20 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ. રાજકોટમાંથી અંદાજે 1.5 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. ઊંઝાના જીરુ અને વરિયાળીને મળ્યો પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ. અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે આજે નેત્રોત્સવ વિધિ. ભગવાન સોનાવેશ ધારણ કરશે. અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ. સમાચાર વિગતવાર. સરકારી સેવામાં પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ બનીને નાગરિકોની સેવા કરવા નવનિયુક્ત અધિકારીઓને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અપીલ કરી છે. કૃષિ વિભાગ હસ્તકના નવનિયુક્ત 24 અધિકારીઓને નિમણૂક પત્રો એનાયત કરતા કૃષિમંત્રીએ આ અપીલ કરી. નિમણૂક પત્રો એનાયત થયા તેમાં 8 નાયબ પશુપાલક નિયામક, 2 મત્સ્ય અધિકારી અને 14 બાગાયત સુપરવાઇઝરનો સમાવેશ થાય છે.
1: ત્યારે એમને પહેલા એટેન્ડ કરવાનો પણ મને એવું લાગે છે કે લક્ષ્ય કે આપ રાખો તો વધારે આપને આશીર્વાદ પણ મળશે અને દરેક યોજનામાં પરિણામ દેખાય, દરેક લાભાર્થીના ચહેરા પર સંતોષ દેખાય, દરેક નિર્ણયમાં જનહિત દેખાય, દરેક કાર્યમાં પારદર્શિકતા દેખાય. આ અપેક્ષા કે મિત્રો તમારી બધાની જે યુવાન

0: પેઢી છે એમની પાસે રાખીએ છીએ.
1: સુરત શહેરના 6 તાલુકામાં અસરગ્રસ્તોને કુલ 7,20,00,000 રૂપિયાથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે. ગઈકાલ સુધીમાં 3,715 અસરગ્રસ્ત લાભાર્થીઓને 84,00,000થી વધુની આર્થિક સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ સર્વેની કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 17મી તારીખે રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત 26.80 કરોડના ખર્ચે સ્ટેશનનો પુનર્વિકાસ કરાયો છે, જેમાં સ્ટેશન ભવનના વિકાસ માટે 11.81 કરોડ અને ફૂટ ઓવરબ્રિજ નિર્માણ માટે 14.99 કરોડની રકમનો ખર્ચ કરાયો છે. સ્ટેશન પર મહિલા અને પુરૂષો માટે અલગ અલગ એરકન્ડિશન, પ્રતિક્ષાલય અને આધુનિક વીઆઈપી રૂમ સહિતની અદ્યતન સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ધોરણ 10 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની ફાળવણી કરવામાં આવી. ગઈકાલથી થયેલી પ્રવેશ ફાળવણીમાં 30,000 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ 17 જુલાઈ સુધી નિશ્ચિત કરવાનો રહેશે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 19,000 અને ખાનગી કોલેજોની 11,000 બેઠકો માટે આ પ્રવેશ ફાળવાયો છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા ઓએમઆર સીટ્સ અને ઉમેદવારો માટે રેકોર્ડ કરેલા જવાબોને સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાહેર કર્યા છે. એજન્સીએ જણાવ્યું કે ઉમેદવારો તેમના એપ્લિકેશન નંબરની સાથે લોગઇન કરી તેમના ચિહ્નિત જવાબોની તુલના કરી શકે છે. છોટાઉદેપુરમાં સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને સંખેડા તાલુકાની સાર્વજનિક કન્યા વિદ્યાલયની વિશેષ મુલાકાત લીધી. તેમણે શાળાની વિદ્યાર્થિનીઓ સાથે સંવાદ સાધી તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થિનીઓને પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરાયું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વૃક્ષ વંદના કાર્યક્રમ યોજાયો. મોડાસા કેળવણી મંડળની વિવિધ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને મોડાસાના ધારાસભ્ય વિભુસેજી પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી પરમારે આ મુજબ જણાવ્યું.
2: લગભગ 1,000 બાળકોની આસપાસ દરેકને એક એક વૃક્ષ આપવામાં આવ્યું છે અને એ બાળક એના ઘરે આ વૃક્ષ પૂછે છે. એવી જ રીતે બીજી બાજુમાં તેના સ્કૂલ છે, એમાં પણ 600-700 બાળકોને આ એક એક વૃક્ષ આપવામાં આવ્યું છે. એટલે આમ કુલ 1,800-1,900 વૃક્ષોનું વાવેતર દરેક ઘરે થશે અને આ વૃક્ષો આ બાળકો ઉછેરશે એવો અમને પૂરો વિશ્વાસ છે.
1: રાજકોટમાં વીજ ચોરી પકડવા વીજતંત્ર દ્વારા તપાસ અભિયાન આરંભાયું છે, જે અંતર્ગત રાજકોટમાં પશ્ચિમ ગુજરાત વીજ વિતરણ કંપની દ્વારા વીજ તપાસ દરમિયાન 1.48 કરોડની વીજ ચોરી ઝડપાઈ છે. આ દરમિયાન 3,595 વીજ જોડાણની તપાસ હાથ ધરાઈ હોવાનું પીજીવીસીએલના અધિકારી તપન વોરાએ જણાવ્યું હતું.
3: અમે આશરે રહેણાંક, કોમર્શિયલ અને વિવિધ પ્રકારના ટેરિફના 3,595 જેટલા વીજ જોડાણોને તપાસ કરવામાં આવી અને તેમાં 364 વીજ જોડાણોમાં કોઈ ને કોઈ પ્રકારની ગેરરીતિ માલુમ પડે, એટલે એ ગેરરીતિના અનુસંધાને 148.87 લાખ એટલે લગભગ 1.5 કરોડ રૂપિયા જેવી પાવર ચોરીના વિવિધ બિલો આપવામાં આવેલા. આમ જનતાને નમ્ર નિવેદન છે, સ્માર્ટ મીટરનો ઉપયોગ પણ લાવો અને વીજ ચોરીના દૂષણમાંથી મુક્ત.
1: આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ IR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. રાજ્યભરમાં નહિવત વરસાદ વચ્ચે અત્યાર સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 25% વરસાદ નોંધાયો છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે, તો 10 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. ચોમાસા દરમિયાન ડૂબી જવાની ઘટનાઓ અટકાવવા વલસાડ જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત જિલ્લાની તમામ નદીઓ, દરિયાકિનારા, તળાવો, નહેરો, ચેકડેમ, જળાશયો અને પિકનિક સ્પોટ પર લોકોના પ્રવેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ દક્ષિણ પશ્ચિમ દિશામાં પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. મહેસાણાના ઊંઝાના જીરું અને વડિયારીને સત્તાવાર રીતે ભૌગોલિક સંકેત એટલે કે GI ટેગ એનાયત કરાયો છે. એશિયાના સૌથી મોટા મસાલા બજાર ગણાતા ઊંઝા માર્કેટયાર્ડના ઊંઝા જીરા અને ઊંઝા વડિયાળીને GI ટેગ મળતા વૈશ્વિક બજારમાં તેની પહોંચ વધશે અને ખેડૂતોને પણ આનો લાભ મળશે. સાથે જ તેની વિશ્વસનીયતામાં પણ વધારો થશે તેમ માર્કેટયાર્ડના ચેરમેન

0: દિનેશ પટેલે જણાવ્યું હતું.
1: જીરુની ગ્લોબલ જીઆઈ ટેગ મળવાથી એની બહારની વિશ્વસનીયતા એમાં પણ વધારો થશે. એના જે ભાવ છે, ઓરિજિનલ ટેગ સાથેનો માલ હોય તો એમાં 20-30% ભાવ વધારો પણ મળતો હોય છે. જીઆઈ ટેગ મળવાથી એનો દુરુપયોગ અથવા તો જે લોકો જીરાનો વેપાર કરે છે ઊંઝા જીરાના નામેથી, એમાં કોઈ પણ મિલાવટ કે એમાં કોઈ ક્વોલિટીમાં પણ કોન્શિયસનેસ આવશે અને એનાથી સમગ્ર તૈયાર રીતે જોઈએ તો વેપાર પણ વધશે.
0: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આજે ભગવાનની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
2: ભગવાન જગન્નાથ

0: એમાં કોઈ ક્વોલિટીમાં પણ કોન્શિયસનેસ આવશે અને એનાથી સમગ્ર તૈયાર રીતે જોઈએ તો વેપાર પણ વધશે.
1: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે આજે ભગવાનની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી સહિતના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
2: ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આજ વહેલી સવારથી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની મંદિરના ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠાની વિધિ શરૂ કરાઈ છે. ત્યારબાદ નેત્રોત્સવ પૂજન વિધિ, ધ્વજારોહણ અને મહાઆરતી થશે. સવારે 11 વાગે સાધુ સંતો માટેનો ભંડારો અને વસ્ત્રદાન સમારંભ યોજાશે, જ્યારે આવતીકાલે સવારે ભગવાન શ્રીનો સોના વેશમાં શણગાર અને ગજરાજોની પૂજાવિધિ કરાશે. ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠા થશે. બપોરે રથ પૂજન અને આરતી તેમજ સાંજે 8 વાગે વિશિષ્ટ પૂજા સંધ્યા આરતી કરાશે. હંસિની વાજા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની ઓડીઆઈ શ્રેણીનો આજથી આરંભ થઈ રહ્યો છે. બર્મિંગહામના એજબેસ્ટન ખાતે આજે ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગે આ મેચ રમાશે. ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે, જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ પરત ફર્યા છે. સુરતના અઠવા લાઇન્સ ખાતે કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો ઇમેલ મળતા પોલીસે તપાસ હાથ ધરી. પ્રાથમિક માહિતી અનુસાર ઘટના સ્થળેથી કશું વાંધાજનક મળી આવ્યું નથી. પોલીસે ઇમેલ કરનારની તપાસ શરૂ કરી છે. ભરૂચની દહેજ જીઆઈડીસી ખાતેની એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કંપનીમાં નવી પ્રોડક્ટ માટેની ટ્રાયલ દરમિયાન સોલ્વન્ટના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે અગ્નિશમન દળોએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. ઘટના સમયે કંપનીમાં હાજર 10 જેટલા કામદારો બહાર નીકળી જતા કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સરકારી સેવામાં પારદર્શક, પ્રામાણિક અને સંવેદનશીલ બનીને નાગરિકોની સેવા કરવા કૃષિ વિભાગના નવનિયુક્ત અધિકારીઓને કૃષિમંત્રી જીતુ વાઘાણીની અપીલ. પૂર રાહત સહાય હેઠળ સુરત શહેરના 6 તાલુકામાં 3,700થી વધુ અસરગ્રસ્તોને 7.20 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ. રાજકોટમાંથી અંદાજે 1.5 કરોડ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ. ઊંઝાના જીરુ અને વરિયાળીને મળ્યો પ્રતિષ્ઠિત જીઆઈ ટેગ. અમદાવાદમાં રથયાત્રા નિમિત્તે આજે નેત્રોત્સવ વિધિ, ભગવાન સોના વેશ ધારણ કરશે. અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
4: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
3: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
5: હવે સાંભળીએ ભૂલે બિસરે ગીત કાર્યક્રમનો શેષ ભાગ.
6: બન જાતી હૈ એકાકીપન કી સાથી.
7: એક તેરા સાથ હમકો દો જહાં સે પ્યારા.
6: વિવિધ ભારતી સે ગૂંજતે હૈ કુછ અનમોલ લગવે.
7: તેરા જવાબ નહીં.
6: છેડતા હૈ મોહબ્બત કા રાગ.
7: પ્યાર કા રાગ સુનો રે.
6: બજતા હૈ છાયા ગીત વિવિધ ભારતી સે.
7: સદા રહી હૈ સદા રહેગી.
6: તો સુનિયે રોજ રાત 10 બજે છાયા ગીત સિર્ફ વિવિધ ભારતી પર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026નો આજથી નવી દિલ્હીમાં આરંભ. એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ રહેવાનો અંદાજ. પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતા 9 માછીમારોના મોત અને 6ની શોધખોળ ચાલુ. નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા, ઓએમઆર શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી. અને ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ આજે પહેલી વન ડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. સમાચાર વિગતવાર. ભારતનો સૌથી મોટો વૈશ્વિક કાપડ કાર્યક્રમ ભારત ટેક્સ 2026 આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતેથી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5F વિઝન, ફાર્મ ટુ ફાઇબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેનથી પ્રેરિત ભારત ટેક્સ 2026નો ઉદ્દેશ્ય ટેક્સટાઇલ મૂલ્ય શૃંખલામાં વ્યવસાય, રોકાણ, સોર્સિંગ, નવીનતા, નીતિ સંવાદ અને વ્યૂહાત્મક ભાગીદારી માટે એક અગ્રણી પ્લેટફોર્મ તરીકે વિકસિત થવાનું છે. આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ હોવાનો અંદાજ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 11.37% વધારો દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ.
1: वाणिज्य और उद्योग मंत्रालय के अनुसार इस वर्ष जून में कुल निर्यात 73 अरब 45 करोड़ डॉलर रहने का आकलन है. इन आंकड़ों के आधार पर पिछले वर्ष के इस महीने के मुकाबले निर्यात में 9.48% की वृद्धि दर्ज की गई. जून में वस्तुओं के निर्यात में तेजी मुख्य रूप से हीरे और जवाहरात, इंजीनियरिंग सामान, जैविक और अजैविक रसायन, इलेक्ट्रॉनिक वस्तुएं और चावल में देखी गई. इलेक्ट्रॉनिक

0: सामान का निर्यात पिछले वर्ष के जून में 4 अरब 14 करोड़ अमेरिकी डॉलर से बढ़कर इस वर्ष जून में 4 अरब 93 करोड़ डॉलर हो गया और इस तरह लगभग 19% की वृद्धि दर्ज की गई। मंत्रालय ने बताया कि इस वर्ष जून में वस्तुओं और सेवाओं का कुल आयात 88 अरब 76 करोड़ डॉलर होने का अनुमान है। ये पिछले वर्ष की इसी अवधि के मुकाबले 26% अधिक है। अमरीश की रिपोर्ट के साथ समाचार कक्ष से आनंद पाठक।
1: ભારત અને જાપાને મુક્ત અને નિયમો આધારિત હિન્દ પ્રશાંત ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો। જાપાનના ટોક્યોમાં યોજાયેલા 8મા સંરક્ષણ નીતિ સંવાદ દરમિયાન બંને દેશોએ પ્રવર્તમાન પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા વાતાવરણ પર વ્યાપક ચર્ચા કરી હતી। સાંભળી અમારા સંવાદદાતા શક્તિસિંહનો અહેવાલ।
2: वार्ता में पिछली बैठक के बाद रक्षा सहयोग में हुई प्रगति की समीक्षा की गई। दोनों देशों ने रक्षा उद्योग, नई तकनीक, साइबर सुरक्षा, अंतरिक्ष और अन्य उभरते क्षेत्रों में सहयोग बढ़ाने पर भी चर्चा की। बैठक में सैन्य आदान प्रदान, संयुक्त मुख्यालयों के बीच सहयोग, समुद्री सहयोग, रक्षा अभ्यास, क्षमता निर्माण, रक्षा उपकरण और प्रौद्योगिकी, विशेष रूप से समुद्री प्रौद्योगिकी तथा संस्थागत सहयोग की भी समीक्षा की गई। रक्षा सचिव राजेश कुमार सिंह ने भारत के रक्षा क्षेत्र में जापान के सहयोग की सराहना की। उन्होंने भारत जापान विशेष सामरिक और वैश्विक साझेदारी के अंतर्गत व्यावहारिक सहयोग बढ़ाने पर बल दिया। इससे पहले रक्षा सचिव ने जापान के रक्षा मंत्री शिंजीरो कोइजमुनी से मुलाकात की। उन्होंने रक्षा मंत्री राजनाथ सिंह की ओर से शुभकामनाएं दी।
1: આ મહિનાની શરૂઆતમાં પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ગુમ થયેલ એક માછીમારી ટ્રોલર બંગાળની ખાડીમાં પલટી ગયેલી હાલતમાં મળી આવી છે, જેમાં 9 માછીમારોના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને 6 અન્ય હજુ પણ ગુમ છે। આ ટ્રોલર 2 જુલાઈના રોજ 15 માછીમારો સાથે શંકરપુર દરિયાઈ બંદરથી નીકળ્યું હતું। મૃતદેહોને દક્ષિણ 24 પરગણા જિલ્લાના સીતારામપુર લાવવામાં આવ્યા છે। રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાજેશ મહેતોએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર શોકગ્રસ્ત પરિવારો સાથે ઉભી છે અને ખાતરી આપી છે કે ડીએનએ ઓળખ અને કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી મૃતદેહો સોંપાશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો। પ્રધાનમંત્રીએ દરેક મૃતકના પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। વિયેતનામના ફુ કોક ટાપુ પર સ્પીડબોટ અકસ્માતમાં માર્યા ગયેલા 15 ભારતીય પ્રવાસીઓના પાર્થિવ દેહને સ્વદેશ પરત લવાયા છે। વિયેતનામમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે પાર્થિવ અવશેષો હોચી મિન સિટીથી વિયેતનામ એરલાઇન્સથી ફ્લાઇટ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા। આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુની રાજ્ય સરકારો પાર્થિવ દેહને તેમના સંબંધિત રાજ્યોમાં તેમના અંતિમ સ્થળો સુધી પહોંચાડવાનું સંકલન કરશે। વિયેતનામના ફુ કોક ટાપુ પર 32 ભારતીય પ્રવાસીઓ અને 4 સ્થાનિક ક્રૂ સભ્યોને લઈ જતી એક સ્પીડબોટ પલટી ગઈ હતી, જેમાં 15 પ્રવાસીઓના મોત થયા હતા। બચી ગયેલા 16 લોકો પણ ભારત પરત ફર્યા છે અને એક પ્રવાસી હજુ પણ વિયેતનામમાં હોસ્પિટલમાં દાખલ છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsnr.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। નેશનલ ટેસ્ટિંગ એજન્સી નીટ યુજી 2026 પુનઃ પરીક્ષા OMR શીટ્સ અને ઉમેદવારો માટે રેકોર્ડ કરેલા જવાબોને સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જારી કર્યા છે। એજન્સીએ જણાવ્યું હતું કે ઉમેદવારો તેમના એપ્લિકેશન નંબરની સાથે લોગિન કરી તેમના ચિહ્નિત જવાબોની તુલના કરી શકે છે। જો ખોટા જવાબ સામે ઉમેદવારો પ્રશ્ન પસંદ કરી શકે છે અને તેમના દાવાઓ કરેલા વિકલ્પ પર ટીક કરી શકે છે અને 200 રૂપિયાની નોન રિફંડેબલ પ્રોસેસિંગ ફી ચૂકવીને પડકારો સબમિટ કરી શકે છે। એજન્સીએ સ્પષ્ટતા કરી છે કે જો પડકાર માન્ય રાખવામાં આવે તો ફી પરત કરવામાં આવશે। OMR ચેલેન્જ સુવિધા આ મહિનાની 15મી તારીખ સુધી ઉપલબ્ધ રહેશે। ભારતે અફઘાન પરત ફરનારાઓની આશ્રય અને પુનર્વસન જરૂરિયાતોને ટેકો આપવા માટે અફઘાનિસ્તાનના શરણાર્થીઓ અને પ્રત્યાવર્ન મંત્રાલયને તંબુ સોંપ્યા છે। વિદેશ મંત્રાલયની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ પગલું અફઘાનિસ્તાનના લોકોને ભારતની સતત માનવતાવાદી સહાયનો એક ભાગ છે। ભારતે 2028-29 કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCના અસ્થાયી સભ્ય તરીકે ચૂંટણી માટે સત્તાવાર રીતે ઝુંબેશ શરૂ કરી દીધી છે। ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે ભારતની ઉમેદવારીનો પ્રારંભ કરતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે
3: शांति रक्षा अंतर्राष्ट्रीय शांति और सुरक्षा बनाए रखने का एक महत्वपूर्ण माध्यम रही है। भारत ने इस जिम्मेदारी के निर्वहन में हमेशा अग्रणी भूमिका निभाई है। अब तक भारत ने विश्व भर में लगभग 50 शांति मिशनों में लगभग 3 लाख शांति रक्षकों की तैनाती

0: की है। वर्तमान में भारत के 4,300 शांति रक्षक 11 सक्रिय शांति मिशनों में से 10 मिशनों में अपनी सेवाएं दे रहे हैं।
1: अक्रॉस 10 ऑफ द 11 एक्टिव मिशंस।
2: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાં ઇરાની શિપિંગ પર ફરીથી નાકાબંધી કરશે અને દરિયાઈ સુરક્ષાના ખર્ચને આવરી લેવા માટે વ્યૂહાત્મક જળમાર્ગ દ્વારા પરિવહન કરતા કાર્ગો પર 20% ચાર્જ લાદશે। ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ નાકાબંધી ફક્ત ઇરાની જહાજો અને ઇરાન સાથે વેપાર કરતા જહાજો પર લાગુ થશે।
3: अमरीका ने कहा है कि उसने रात भर ईरान के कई सैन्य ठिकानों पर हमले किए। इनमें वायु रक्षा प्रणालियों, तटीय रडार केंद्र, मिसाइल और ड्रोन ठिकाने तथा छोटे नौसैनिक पोत शामिल हैं। अमरीका का कहना है कि इस अभियान में पहली बार एक तरफा हमला करने वाले समुद्री ड्रोन का भी इस्तेमाल किया गया। अमरीका के अनुसार ये कार्यवाही ईरान द्वारा वाणिज्यिक जहाजों पर किए गए हमले के जवाब में की गई।
2: हवामान विभागे आज बिहार ओडिशा में भारेथी भारे वरसाद की आगाही करी छे। ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ આજે બર્મિંગહામના એજબસ્ટેન ખાતે 3 મેચની શ્રેણીની પહેલી વનડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે। આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:30 વાગે શરૂ થશે। અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા।
4: આજના વિવિધ અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે। સંદેશની હેડલાઇન છે, હોર્મુઝને અમે ચલાવીશું, રક્ષક બની 20% ટેક્સ વસૂલશું ટ્રમ્પ। દિવ્ય ભાસ્કર લખે છે, મોંઘવારી 4.38%, ઓગસ્ટમાં વધી શકે છે વ્યાજદરો, હોમ ઓટો લોન મોંઘી થશે। હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, ગિરનાર પર્વત પર બનેગી ચેકપોસ્ટ, સુરક્ષા કે લીએ ટ્રેકર હોગે તૈનાત। અમદાવાદ રેલવેમાંથી 4 વર્ષમાં 6.94 લાખ ચાદર ઓશિકા ચોરાયા। આ સમાચારને ગુજરાત સમાચારે છેલ્લા પાને સ્થાન આપ્યું છે।
2: ભારતીય કાપડનો વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સ 2026નો આજથી નવી દિલ્હીમાં આરંભ। એપ્રિલથી જૂન દરમિયાન ભારતની કુલ નિકાસ 232 અબજ યુએસ ડોલરથી વધુ રહેવાનો અંદાજ। પશ્ચિમ બંગાળમાં માછીમારી ટ્રોલર પલટી જતા 9 માછીમારોના મોત અને 6ની શોધખોળ ચાલુ। નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા, ઓએમઆર શીટ્સ અને ઉમેદવારોના જવાબો વેબસાઇટ પર જાહેર। હોર્મુઝ સ્ટ્રેટમાં ઇરાની શિપિંગ પર ફરીથી અમેરિકાની નાકાબંધી। અને ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ આજે પહેલી વનડે મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ રાજા ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક ઉદિત નારાયણના સ્વરમાં. સમીરની ગીત રચના, નદીમ શ્રવણનું સંગીત.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેર કર જ્વેલર્સ ટાઈમ અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેર કર જ્વેલર્સના જ. વડનેર કર જ્વેલર્સ, બ્રહ્મપુરી દાંડિયા બજાર, વડોદરા.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: હેલો
3: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
2: ફરીથી
3: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા, તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
4: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
3: 2 લાખ મોકલો, બાકીના પછી.
4: સર, 2 લાખ?
5: શું થયું પપ્પા?
4: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
3: અરે,
4: કાપી નાખ્યો.
5: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
4: ફ્રોડ?
5: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
6: તો પૈસા ગુમાવશો.
7: આરબીઆઈ કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

0: हरिहरन और अलका याग्निक की आवाजों में गुरु फिल्म का गीत अभी आप सुन रहे थे। गीतकार थे गुलजार और संगीतकार थे A.R. रहमान।
1: आलस भरी सुबह जैसे चाय में घुल जाए चीनी,
2: देखो जी बहार आई गांवों में गलियां,
1: आपके जीवन में घोलते हैं संगीत भूले बिसरे गीत।
3: मैं तेरा राग तू मेरी रागनी,
1: गुजरे दौर की आवाजें धुनों की अनूठी परवाज।
4: विविध भारती वडोदरा केंद्र आप सांभळी रह्या छो। सारा गणदेवी कर ज्वेलर्स टाइम। अत्यारे सवारना 9 वाग्या छे। सुकनु सोनू तो सारा गणदेवी करनुज। सारानु सोनू सुख शांति अने समृद्धि ने सोनू। सारा गणदेवी कर ज्वेलर्स दांडिया बजार अने वागोड़िया रोड वडोदरा।
5: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
6: KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
5: ડિપ્લોમા BE તથા D2D એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। KJIT સાવલી।
7: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
5: MK ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
8: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
7: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
9: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
7: યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
10: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા BE કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
11: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
10: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org today।

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ રાવપુરા વડોદરા.

વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુતકર્તા જલ્પેશ પાઠક.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર,
3: ડિઝાઇનર.
5: અરે આર્ક બ્લાઇન્ડ્સ છે ને જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ. આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આર્ક બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી, સજાવટ હમારી, યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી તૈયારી. આર્ક બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, ડાંડિયા બજાર, વડોદરા. કોલ 2427063.

0: શ્રોતા મિત્રો, વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. સમય છે ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતીનો. આ કાર્યક્રમમાં હું જલ્પેશ આપ સૌનું સ્વાગત કરું છું. આ છે આજના કાર્યક્રમનો પહેલો કોલ. તો શરૂ કરીએ કાર્યક્રમ.
1: હેલો વિવિધ ભારતી.
0: હા વિવિધ ભારતી, કોણ વાત કરો છો?
1: ગુડ મોર્નિંગ.
0: ગુડ મોર્નિંગ
1: જલ્પેશભાઈ, હું મનસુરી હાજરાબેન બોલું છું.
0: બોલો બોલો હાજરાબેન, કેમ છો?
1: બસ મજામાં. તમે કેમ છો?
0: બસ બસ એકદમ મજામાં છે.
1: હા, મને છે ને તો ફિલ્મ નું નામ છે રોટી. હા, એનું એક ગીત સાંભળવું છે, ફૂલો કે સાથ ભી દિલ ભી ખિલ જાતે બાબુ, એના બોલ છે.
0: તો સંભળાવીશું. હાજરાબેન, તમારા પુત્ર વધુ છે ગુલઝાર, નઈ?
1: હા હા હા.
0: તો એ ફોન નથી કરતા, એમને તો એક જ વાર ફોન કર્યો.
1: એના હસબન્ડ ની બર્થડે આવતી હતી ને, એટલે લગાવ્યો હતો બેટા બેટા.
0: બરાબર બરાબર.
1: રેડિયો તો સાંભળે છે મારા બરાબર, પણ છે ને એને ફોન લગાવતા કલાક પછી, નાનો બાબો છે એનો, એના પાછળ આખો દિવસ એમને એમ જતો રહે છે, એવું છે. એના પાછળ દોડ્યા જ કરવાનું છે, એવું છે.
0: બરાબર.
1: જમવા માટે, બધી જ વસ્તુ માટે, એને તોફાની ને જીદ્દી બહુ છે મારો પોતરો.

0: એ તો હોય જ ને હવે, નાના બાળક પછી એટલે તોફાની રહેવાના જ થોડા.
1: બઉ તોફાની છે, હજી તો બઉ જ છે.
0: તમને દોડાવે છે કે નહીં?
1: મને તો નથી દોડાવતો વધારે, એની મમ્મીને.
0: બરાબર,
1: બધું એની મમ્મીના હાથે જ કરવું જોઈએ ને, એવું છે. જમવાનું, નાવા માટે બધું જ.
0: હા, અત્યારે નાના છે ત્યાં સુધી, પછી સહેજ મોટા થશે ત્યારે પાછા છૂટા થશે. સારું સારું હાજરાબેન, તમારી પસંદગીનું ગીત સંભળાવીએ.
1: હા હા.

0: હેલો,
1: હેલો વિવિધ ભારતી.
0: હા વિવિધ ભારતી,
1: સાગરભાઈ બોલું છું, સામાથી.
0: બોલો બોલો સાગરભાઈ, કેમ છો?
1: હું બહુ જૂનો શ્રોતા છું તમારો.
0: વાહ, બહુ સરસ.
1: બહુ પહેલા બહુ ટ્રાય કરતા રાજુભાઈ કરીને.
0: બરાબર છે, પણ સાગરભાઈ તમે વ્હીકલ ચલાવતા ચલાવતા વાત કરો છો?
1: ના, ઉભું કરી દીધું છે, મેં એકદમ જ લાગી
0: ગયા. બરાબર ના, એટલે થોડો પવન નો અવાજ આવતો હતો એટલા માટે.
1: મારા મિસિસ જોડે વાત કરેલો.
0: આપો આપો.
2: હેલો.
0: હેલો.
2: હા સર.
0: શું નામ છે તમારું?
2: મારું નામ સોનુ.
0: સોનુ?
2: હા.
0: તો સોનુ તો સાગરભાઈ તમને સોનુ કરીને બોલાવતા હશે, પણ સાચું નામ શું છે સોનુ?
2: એમ તો સુરેખા છે.
0: હા, કેટલું સરસ નામ છે સુરેખા. સોનુ બધાને નહીં કહેવાનું, આ તો તમારા સાગરભાઈ જ તમને કે.
1: હા સર, એક ગાયન છે, બહુ જૂનું છે, તે મને પિક્ચર નું નામ એકચ્યુઅલી ખબર નથી, પણ હું તમને સોંગ ગાઈને બતાવું. હસરત કિસી હસીના કા મુજે પ્યાર મેને.
0: બરાબર છે.
1: મંજિલ કો સવારા મુજે પૂરા સંસાર મિલે.
0: બરાબર છે, ગીત સંભળાવીશું, પણ સાગરભાઈ તમે વાત કરવા આપીને પછી ફોન ખૂંચવી લીધો, એવું કેવી રીતે ચાલે?
1: ના મિત્ર, હું ગાયન ભૂલી જઉં તો એટલે પેલા ગાયન આપી દઉં પછી વાત કરો. લો
0: બરાબર બરાબર. હા
2: હેલો.
0: હા સુરેખા,
2: ગાયન છે ને?
0: છે છે.
2: હું નામ લઈ લઉં?
0: લઈ લો.
2: મારા ભાઈ નું નામ ગોવિંદ છે, મારા ભાભી નામ સોનિયા, મારી મમ્મી નું નામ કૌશલ્યાબેન છે, પપ્પા નું નામ ભવરભાઈ, અને હમણાં મારો ભત્રીજો આવ્યો છે.
0: બરાબર, શું નામ છે એનું?
2: નામ હવે રાખ્યું છે એમ તો પ્રણય, પ્રણય એવું કઈ નામ રાખ્યું છે હમણાં, પણ જોઈએ હવે હું નામ રાખીશું.
0: અચ્છા, એટલે હજુ બદલવાનું છે.
2: હા, મારા છોકરા નું નામ છે યુગ ધ્રુવી, અને મારા સાસુ નું નામ માયાબેન.
0: બરાબર છે.
1: ઓકે સર, થેન્ક યુ સર.
0: ઓકે સાગરભાઈ, મળીએ અને તમારી પસંદગીનું ગીત સંભળાવીએ, ફરી ફોન કરજો પાછા.
1: હા હા, સારું,
0: આવજો.

0: આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. કેજીઆઈટી સાવલી ટાઈમ અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
2: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
3: હા, વરસાદમાં.
2: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે up to 50% off. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: સારા ગણદેવીકર જ્વેલર્સ. સુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાગુડા રોડ, વડોદરા.

0: હેલો વિદવર્થી,
1: જય શ્રી કૃષ્ણ. જલ્પેશ ભાઈ, હું સેજલબેન બોલું. ત્રીજી વાર વાત થઈ આપણી.
0: હા, ત્રીજી વાર વાત થઈ. કેમ છો સેજલબેન? મજામાં?
1: બસ મજામાં છે.
0: તો સેજલબેન, આજે તમારે કયું ગીત સાંભળવું છે?
1: આજે મારા છે ને, આ મહિના મારી છોકરીની એનિવર્સરી આવે છે, 25 તારીખે, અને 29 તારીખે મારા છોકરાની બર્થડે આવે છે આ મહિનામાં.
0: તો બધી ખુશીનું એક સરસ મજાનું ગીત સંભળાવી દઈએ તમને. કયું ગીત સંભળાવીએ?
1: ગીતા, પેલું રૂપ જાના નહીં તો કહી હાર કે.
0: બહુ સરસ ગીત છે.
1: એ ગીત બંને ડેડિકેટ કરું છું.
0: વાહ વાહ વાહ.
1: મારી છોકરીને, મારી છોકરીનું નામ નિરાલી છે, મારા જમાનું નામ હિરણકુમાર, મારા છોકરાનું નામ

0: છોકરી ને મારી છોકરી નામ નિરાલી છે, મારા જમા નામ હિરણ કુમાર ને મારા છોકરા નામ નિરજ, અને મારી બે છોકરી ની છોકરીઓ છે ધ્યાન આવ્યા.
1: બહુ સરસ ગીત પસંદ કર્યું છે સેજલબેન તમે.
0: તો કરે બસ આવી મજામાં છે.
1: બસ બસ બધા મજામાં છે. તો સેજલબેન તમે એટલું સરસ ગીત પસંદ કર્યું છે કે આ ગીત તો મને પણ બહુ પસંદ છે.
0: એવું છે, કેટલા વખત ટ્રાય કરું છું ત્યારે કઈ હમણાં લાગ્યો.
1: બરાબર, ના પણ લાગી ગયો ને, એટલે તમારો ફોન ત્યારે લાગવાનો હતો કે જયારે બધાની ખુશી નું એક ગીત સંભળાવવાનું ત્યારે ફોન લાગવાનો હતો, એટલે આજે લાગ્યો.
0: લાગી ગયો
1: બહુ સાચી વાત છે તમારી. અમે અમારા ઘણા બધા શ્રોતાઓને કહીએ છે કે તમારો દર અઠવાડિયે લાગતો હોય તો એકાદ મહિના પછી લગાવો. તમારો વિચાર બહુ સાચો છે. સારું સેજલબેન, મળીએ તમારી પસંદગીનું ગીત સંભળાવ.

0: पुलिस।
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
2: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
2: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડિયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
3: હેલો મમ્મા,
0: હાય,
4: RBI કહે છે
2: જાણકાર બનો, સતર્ક રહો।
5: હેલો વિવિધ ભારતી,
6: હાજી, હું કુંડેલા ગામના ટેકરાવાળા ફળિયામાંથી નરેન્દ્ર વસ્તા બોલું છું।
5: નરેન્દ્ર ભાઈ, આજે તમે બેન્જો ના સંભળાયો તો અહીંયાથી કટ જ કરી નાખું છું હમણાં ફોન। બેન્જો છે કે નહીં હા કે ના કહી દો મને, એટલે હું કટ કરી નાખું।
6: બેન્જો જયારે લઈને આવ્યો હતો ત્યારે તમારો ફોન લાગ્યો ના, બે સોમાંથી સલ્લિંગ લઈને આવતો હતો, આજે હું ઘેર વેચીને આવ્યો છું।
5: એવું ચાલે જ ના ને, તમારે ખિસ્સા મૂકીને જ ફરવાનો બેન્જો।
6: હવે મેં એવો વિચાર કર્યો છે કે હવે હું આકાશવાણી માં એકદમ લઈને આવું, બેન્જો વિચાર કર્યો છે। હું પહેલી તારીખે પણ અહીંયા લઈને આવ્યો હતો, એના આગલા સોમવારે પણ લઈને આવ્યો હતો, પણ તમે મળે જ ના,
5: બરાબર
6: ફોન પણ રિસીવ ના થયો એ વખતે, એવું હતું આગલા સોમવારે।
5: નરેન્દ્રભાઈ કયું ગીત સંભળાવીએ?
6: હા ગીત તો આ વખતે બે દર્દી બાલમાં આપી દેજો।
5: વાહ સરસ ગીત છે, તો નરેન્દ્રભાઈ તમે અત્યારે તો ઓફિસ માંથી ફોન લગાવે મને,
6: ઓફિસ માંથી લગાવે
5: અને આજ ટાઈમે અમારો ફોન ઇન પ્રોગ્રામ પણ આવે છે, તો તમે ઓફિસ માં સાંભળો પ્રોગ્રામ કે ખાલી ફરમાઈશ આપી દો છો?
6: ના હું અહિયાં છે ને, હું કામ કરતું જઈને હું સાંભળું જ છું એટલે પ્રોગ્રામ।
5: બરાબર બરાબર,
6: હા હા, અને એમાં એવું છે કે એમાં રેકોર્ડિંગ પણ થતું જ હોય છે, એટલે કઈ પણ કામમાં કદાચ ભૂલી જાઉં તો હું રેકોર્ડિંગ સાંભળી લઉં છું એટલે।
5: બરાબર, તો પછી ઓફિસમાં તમારા મિત્રોને સંભળાવો કે નહીં કે જો આજે આપણી પસંદનું ગીત આવ્યું?
6: હા હા, ઓફિસમાં બધા સાંભળે જ છે, મેનેજર છે, પછી બીજા આસિસ્ટન્ટ છે, પછી આપણા રમેશ કાકા કંડારી વાળા છે, ધવલભાઈ પટેલ છે, દિલીપભાઈ પટેલ છે, આ બધા સાંભળે જ છે।
5: બરાબર બરાબર, તો પછી એમને કોને ક્યારેક એ પણ ફોન કરે ને?
6: હા
5: હા, રમેશભાઈ તો કરે છે, બાકીના ફ્રેન્ડ ને કોને?
6: હા હા હા, સાચી વાત છે, બે લીટી ગુનગુનાવી લો વિવિધ ભારતી માટે।

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી દાંડિયા બજાર વડોદરા.

0: કિરણ ભાઈ જેવો આવાજ છે.
1: તમને એવું લાગે છે કિરણ ભાઈ જેવો છે તો મારા માટે તો ખુબ સારું છે.
0: ના કાંતો કાંતો એ માઇક માં એવું આવ્યો, બાકી સેમ ટુ સેમ એવું લાગે કે કિરણ ભાઈ જ બોલે છે.
1: બરાબર છે. તો દશરથભાઈ આજે કયું ગીત સંભળાવીએ તમને?
0: હવે કુલી પિક્ચર નું ગાયન સાંભળવું છે આપડે. આપડે
1: કયું ગીત સંભળાવીએ?
0: પેલો જે કવાલી સ્વરૂપ માં આવે છે, નસીમ મેરી કિસ્મત મેં દેખ મદીના વાળું ગાયન છે.
1: બરાબર.
0: અમુક કવાલી સ્વરૂપ નો છે પણ સારા તેના શબ્દો, અમુક સારા ગાયન ગીત શબ્દો બધા સારા લાગે છે.
1: બરાબર છે.
0: અત્યારે ખેતીવાડી નો અમારો સમય છે, મારો પેસ્ટિસાઇડ નો બિઝનેસ છે સાટલી માં.
1: બરાબર.
0: એગ્રો સર્વિસ નું કામ કરું છું, પેસ્ટિસાઇડ એન્ડ ફર્ટિલાઇઝર નું કામ કરું છું.
1: બરાબર.
0: એટલે અમારે અત્યારે અહીંયા ખેડૂતો ભાઈઓ નું કામ ચાલે છે અને બધા ખાતરો નું વિતરણ ચાલે, દવાઓ વિતરણ ચાલે
1: અમારે. હવે તો ચોમાસું આવવાનું એટલે પૂર જોશ માં ચાલવાનું,
0: અને ખેડૂતો માટે સારું છે. ખેતી લાયક બધો વરસાદ થાય, હવે એ લોકો વરસાદ ની રાહ જોઈને બેઠા છે.
1: બરાબર બરાબર. ના સાચી વાત છે.
0: કપાસ નું વધારે વાવેતર થાય આ બાજુ.
1: હા અચ્છા. આશા રાખીએ કે આ તમારો ફોન કોલ આવે ત્યાં સુધીમાં એકાદ વરસાદ થઈ જાય.
0: આવી આવી જવાનો વરસાદ તો ખેડૂતો જે માગે ને, આકાશ ની બાજુ જે હામે ભરી માગે ને, એ ખેડૂતો ને તો વરસાદ ને જે માગે તે સમયસર ખેડૂત ના મેઘરાજા જોડે તો કોન્ટેક્ટ જ હોય, જેમ વરસાદ આ ટાઈમ થઈ જ જાય.
1: સાચી વાત છે.
0: લગભગ 28-25 જૂન સુધી વરસાદ થઈ જાય.
1: થઈ જાય. સાચી વાત છે.
0: થોડા 4-5 દિવસ હું વરસાદ થઈ ગયો ને.
1: હા
0: એટલે વરસાદ
1: પડી ગયો.
0: તો ચાલો સાહેબ આવો તો કુકસ. મારું મૂળ ગામ છે કુકસ.
1: બરાબર.
0: કુકસ નાયક મહારાજ નું ભવ્ય મંદિર છે, ત્યાં ઘણા બધા દેવી દેવતાઓ અમારા બાજુ સિનો તાલુકામાં વસેલા છે.
1: બરાબર છે.
0: કે જેમાં તમે નામ સાંભળ્યું છે, મા સતી અનસુયા છે.
1: હા સાંભળ્યું છે.
0: અને બહુ ફેમસ મંદિર છે.
1: બરાબર. પરિવાર તમે ફોન કરો ત્યારે વરસાદ કદાચ પડી ચુક્યો હોય તો વરસાદ નું એકાદ ગીત તમારી પસંદ નું સાંભળીશું.
0: ઓકે સાહેબ.
1: આવજો.

0: હેલો વિવિધ ભારતી.
1: હેલો.
0: હેલો
1: હા, સ્વાગત છે દશરથભાઈ.
0: દશરથભાઈ, કેમ છો?
1: બસ જલસદભાઈ સાહેબ, કેમ
0: હા,
1: છો?
0: બસ બસ મજામાં. આપણી પહેલા વાત થઈ ચૂકી છે, નહીં?
1: હા, તમારું નામ મને યાદ રહી ગયું, જલસદભાઈ. આમ
0: વાહ વાહ દશરથભાઈ.
1: તમારો અવાજ સેમ કિરણભાઈ જેવો આવે છે કે પછી રેકોર્ડિંગમાં એવો આવતો છે?

0: केजीआईटी સાવલી ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: હેલો.
4: હા, નમસ્તે. વિવિધ ભારતી.
3: હા, વિવિધ ભારતી, કોણ વાત કરો છો?
4: હા, હું અનિલભાઈ ઉપાધ્યાય બોલું છું.
3: અનિલભાઈ, ક્યાંથી વાત કરો છો?
4: હું વડોદરામાં અહિયાં સોમા તલાવથી વાત કરું છું.
3: બરાબર. તો
4: તમે કોણ? જલ્પેશભાઈ બોલો છો?
3: હા, જલ્પેશ વાત કરું છું.
4: હા, બહુ દિવસે મારો ફોન લાગ્યો. હું તો કિરણભાઈ અને શીતલબેન જોડે વાત કરતો હતો.
3: બરાબર.
4: આજે તમારી સાથે પહેલી વાર વાત થાય છે.
3: સાચી વાત છે, પહેલી વાર વાત થાય છે. અનિલભાઈ, આજે પહેલી મુલાકાતમાં કયું ગીત સંભળાવીએ તમને?
4: હું ગીત તો કહું તમને છેલ્લા, પણ હું મારી ફેમિલી નામ લેવા માંગુ છું.
3: હા, દઈ દો ને.
4: મારા ડોટર નું નામ છે તેજલબેન, ને એના હસબન્ડ નું નામ છે શશાંક કુમાર, અને એની બેબી નું નામ છે

0: અને મારા સન નું નામ છે રીતેશ અને એની વાઇફ નું નામ છે ધારિણી અને એના બે બાબા છે રુદ્રાંશ અને વેદાંત. મારી મધર નું નામ છે ચંદ્રિકાબેન અને મારી વાઇફ નું નામ છે યોગિનીબેન. મારા મધર તો 24 કલાક ફોન લઈને ચાલુ રહેશે, સવારના ચાલુ થઈ જાય અરે ફોન નહીં રેડિયો ચાલુ રાખે છે.
1: બરાબર.
0: મારે દર મહિને એ પથારીમાં પડ્યા છે પણ દર મહિને એમને સેલ નાખી આપવા પડે છે.
1: વાહ વાહ, બહુ સરસ.
0: રેડિયો સાંભળે છે.
1: વાહ.
0: હવે મારું ગીત છે હમ તુમ દોનો સજના સાથ જીએંગે સાથ મરેંગે.
1: ચોક્કસ ચોક્કસ સંભળાવીશું. અને તમારી પસંદગીનું ગીત અનિલભાઈ અને તમારા ઘરના જે બધાના નામ લીધા, બહુ સરસ નામ છે બધાના. સારું સારું અનિલભાઈ, ફરી ફોન કરશો ત્યારે વધારે વાત કરીશું ને બીજું પસંદગીનું ગીત સંભળાવીશું. અત્યારે સંભળાવીએ આ ગીત.

0: હેલો.
1: હેલો,
0: હા હેલો, ગુડ મોર્નિંગ.
1: ગુડ મોર્નિંગ, કેમ છો?
0: હા બસ બસ બસ, પડી ઓળખાણ.
1: હા, કપિલાબેન. બોલો બોલો કપિલાબેન, કેમ છો?
0: બસ બસ, મજામાં મજામાં. તમે તો અહીંયા નૈનીતાલમાં ફરીએ
1: છીએ. વાહ, બહુ સરસ. તો તમારું પસંદગીનું ગીત સાંભળ્યું કે નતું સાંભળ્યું?
0: ના ના, સાંભળ્યું ને.
1: હા,
0: સાંભળી.
1: તો કપિલાબેન, નૈનીતાલમાં કેવું લાગે છે? તમે અત્યારે નૈનીતાલથી ફોન કર્યો કે આવીને ફોન કર્યો?
0: ના ના, અમે નૈનીતાલમાં, અહીંયા ગોલુ દેવતા મંદિર છે ને, ત્યાંથી થોડા આગળ ત્યાંથી ફોન કર્યો મેં.
1: અચ્છા, તો નૈનીતાલમાં જે નૈનીતાલ છે એમાં બોટિંગ કર્યું કે નહીં તમે?
0: હા, કર્યું ને.
1: વાહ, કેટલી મજા આવે એવું છે.
0: સરસ, એકદમ સરસ વેધર છે.
1: તો તમે પેલી હંસવાળી બોટ લીધી હતી કપિલાબેન?
0: ના ના, હંસવાળી નથી લીધી.
1: બરાબર છે,
0: ચલાવવા વાળા એક ભાઈ ને રાખેલા, હંસવાળી નથી લીધી.
1: અરે તો પછી પેન્ડલ મારવા વાળી લેવાની ને, કેટલો સરસ ટાઈમ પાસ થાય, મજા આવે ને સાથે ઘરવાળા ને રાખ્યા હોય
0: તો. બરોબર, આપડે 52 ઉપર એટલે હવે વિચારીને.
1: એટલે 52 માં પેન્ડલ ના મરાય એવું કોને કીધું કપિલાબેન? જાતે જેવું સમજી લેવાનું કે હવે આપણે ઉંમર થઈ ગઈ.
0: એવું નથી, કારણ કે ઘણી જગ્યા પછી અમને હરિદ્વાર, ઋષિકેશ બધે કરી ફરતા ફરતા અમે આવ્યા ને, એટલે આમ
1: બરાબર
0: થાકી ગયા. હવે ઘરે જ રિટર્ન જઈએ છે.
1: હા, તો કપિલાબેન
0: યાદ આવ્યું ને, ત્યાં નાસ્તો કરવા બેઠા, તમે જો લાવ ફોન લગાડ્યો.
1: વાહ, તો નૈનીતાલમાં ઠંડક છે કે નહીં કપિલાબેન?
0: હા, બહુ ઠંડક ને બહુ સરસ વેધર, અને વરસાદ બી પડી ગયો.
1: બરાબર છે, બરાબર છે. તો નૈનીતાલ સિવાય બીજે ક્યાં ક્યાં ફરી આવ્યા તમે?
0: અમે હરિદ્વાર ગયા હતા, હરિદ્વાર થી ઋષિકેશ.
1: અચ્છા.
0: હા,
1: અને નૈનીતાલમાં ક્યાં ફર્યા તમે?
0: નૈનીતાલમાં બધું જોયું અમે.
1: સુખાતાલ જોયું કે નહીં?
0: હિમાલય, હા જોયું. સુખાતાલ જોયું, પછી પેલું મેંગો લેક જોયું.
1: વાહ.
0: પછી
1: પેલું મંદિર ગયા હતા કે નહીં?
0: હા, મનસા દેવી મંદિર છે,
1: ચંદ્રદેવી
0: મંદિર છે, બધા બહુ સરસ. લાઈન એમ લાઈન માં તમે ઉભા રહો ને, સરસ દર્શન કરો.
1: કપિલાબેન, ત્યાં માર્કેટ માંથી કઈ ખરીદ્યું કે નહીં પછી?
0: માર્કેટ તો ઓછું, આમ શું કે ખરીદ્યું તો ખરું, પણ બહુ ઓછું આપણને ઇન્ટરેસ્ટ. જોવા માટે ગયા એટલે એ જ પહેલા જોવાનું એમ, પણ તો એ ખરીદ્યું એમ. નૈના દેવી મંદિર ની નજીક માં પર્સો ની દુકાનો સરસ, એટલે લીધા પર્સ ને બધું.
1: તમારા હસબન્ડ એટલા બધા ખુશ રહેતા હશે, કારણ કે પહેલી વાર એવા કોઈ બેન છે એવું મોડે સાંભળ્યું કે આપણને શોપિંગ માં ઇન્ટરેસ્ટ ઓછો છે.
0: અમારે કેવું છે, શોપિંગ માં થોડું ઇન્ટરેસ્ટ ઓછું રાખવાનું, જે જોવા ગયા ને એનો પહેલા વધારે.
1: તમારા હસબન્ડ ખુબ નસીબદાર છે ટૂંકમાં.
0: ના, હું નસીબદાર છું. એવું છે. હા હા, મારી ડોટર આવી છે ને કેનેડા થી, એટલે બધા ફરવા નીકળ્યા છે. ચલો, હા એવું છે.
1: તો કપિલાબેન આજે
0: સરસ એકદમ સુંદર આમ ગીત સંભળાવી દેજો. એક
1: તાલો મેં નૈનીતાલ જ સંભળાવી. ચોક્કસ, તમે નૈનીતાલ ફરીને આવ્યા છો તો એ ગીત સંભળાવીએ. તાલો મેં નૈનીતાલ, બાકી સત્તા લઈયા.
0: થેન્ક યુ. તમારે રિસીવ કરવા માટે કોલ એકદમ લાસ્ટ પર હશે, મારો લાસ્ટ ફોન હશે કદાચ.
1: સારું સારું કપિલાબેન, ફરીને આવો પછી પાછા ફોન કરજો.
0: હા હા હા, ચોક્કસ ચોક્કસ.
1: આવજો
0: આવજો. હા.

તો આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. દોસ્તો, આપ પણ આપની પસંદગીના ગીતો સાંભળી શકો છો. એના માટે આપે કરવાનો છે એક કોલ. અમારો ફોન નંબર છે 2648495 264-8495. અમારો એસટીડી કોડ છે 0265-0265. અને આપના ફોનનું રેકોર્ડિંગ અમે કરીએ છીએ દર સોમવારે સવારે 10-11 દરમિયાન. તો અત્યારે જલ્પેશને રજા આપશો. નમસ્કાર.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફોન ઇન કાર્યક્રમ હેલો વિવિધ ભારતી. પ્રસ્તુત કરતા હતા જલ્પેશ પાઠક. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે તુલિકા ગોયલ દ્વારા પ્રસ્તુત હિન્દી કાર્યક્રમ. વિષય જળ સંરક્ષણ, આવશ્યકતા યા મજબૂરી.
1: જળ સંરક્ષણ, આવશ્યકતા યા મજબૂરી. હિમગીરી કે ઉત્તુંગ શિખર પર બેઠ શિલા કી શીતલ છા, એક પુરુષ ભીગે નયનો સે દેખ રહા થા જલ પ્રવાહ. પ્રસિદ્ધ મહાકાવ્ય કામાયની કે પ્રણેતા કવિ શ્રી જયશંકર પ્રસાદ ને પ્રથમતઃ યહ ઉદ્ઘોષિત કર દિયા થા કે સૃષ્ટિ કે આરંભ મે જલ હી જલ થા. જો યુગ પુરુષ હિમગીરી કે શિખર પર બેઠા જલ પ્રવાહ દેખ રહા થા, ઉસકે નેત્ર પ્રલય ધારા કે કારણ સજલ થે. શાયદ ઇસ યુગ કે જલકણ કી કહાની ઉસી કી એક કડી હૈ. ધર્મગ્રંથો કે મતાનુસાર ઓર વૈજ્ઞાનિક અનુસંધાનો કે આધાર પર યહ તથ્ય તો સુનિશ્ચિત હૈ કે માનવ જાતિ કે ક્રમિક વિકાસ મે પ્રકૃતિ ને ખુલ કર અપના ખજાના લુટાયા. પર હમ મનુષ્યો ને ભલા કબ ખુલે હૃદય સે પ્રકૃતિ કા સ્વાગત કિયા, બસ પડે રહે અપને સ્વાર્થ મે, સોચા ભી સ્વાર્થ કે વશીભૂત હોકર ઓર કાર્ય ભી કિયે સ્વાર્થી હી બનકર. ઇસી કા પરિણામ હૈ કિ આજ હમ ભયભીત હૈ ખુદ અપને હી ઉઠાએ કદમો સે. જીવનદાયની નદિયાં, ઝીલો, તાલાબો, હર જગહ મનમાને હસ્તક્ષેપ કે જિમ્મેદાર તો હમ સ્વયં હી હૈ. વૈજ્ઞાનિક તથ્યો કે મતાનુસાર પાણી H2O કા પરિણામ હૈ. યહ એક પ્રકાર કા રાસાયનિક મિશ્રણ હૈ જો હમારે જીવન કો તરંગિત તથા ઉર્જસ્વિત કરતા હૈ. વર્તમાન મે દુનિયા ઔદ્યોગિકરણ કે રાહ પર ચલ રહી હૈ. યહી છોટે બડે કલ કારખાનો સે જો ભી કૂડા કરકટ નિકલતા હૈ વહ સીધે હમારે જલ સ્રોતો કો પ્રભાવિત કરતા હૈ. પરિણામ સ્વરૂપ ધીરે ધીરે સ્વચ્છ એવં રોગ રહિત પાણી કા મિલના દુષ્કર હોતા જા રહા હૈ. વિશ્વભર મે સાફ જલ કી અનુપલબ્ધતા કે ચલતે હી જલ જનિત રોગ મહામારી કા રૂપ લે રહે હૈ. કહી કહી તો યહ સુનને મે આ રહા હૈ કે અગલા વિશ્વયુદ્ધ પાણી કો લેકર હી હોગા. વિશ્વ કે હર નાગરિક કો પાણી કી મહત્તા સે અવગત કરાને કે લિયે સંયુક્ત રાષ્ટ્ર ને વિશ્વ જલ દિવસ મનાને કી શરૂઆત કી. જલ સંરક્ષણ તથા ઉસકે પ્રતિ જાગરૂકતા ફેલાને કા નિર્ણય લિયા ગયા. પ્રકૃતિ ઇન્સાન કો યહ સંપદા એક ચક્ર કે રૂપ સે ગુજર કર પ્રદાન કરતી હૈ, જિસે હમ અંગ્રેજી મે વોટર સાયકલ કહેતે હૈ. અર્થાત ધરતી પર જીતને ભી જલ સ્રોત હૈ વહાં સે ભાપ કે રૂપ મે પાણી વાતાવરણ મે જાતા હૈ. વહાં ભાપ બાદલ બનકર પાણી કે રૂપ મે ધરતી પર બરસતે હૈ. ઇસ ચક્ર કો ગતિમાન રખને મે સહાયક હોના પ્રત્યેક વ્યક્તિ કી જિમ્મેદારી હૈ. યહ તો નિશ્ચિત હૈ કિ પાણી કા નિર્માણ હમ નહીં કર સકતે, પર ઉસકા સહી તરીકે સે ઉપયોગ કર બચાવ અવશ્ય કર સકતે હૈ. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: સારા ગણદેવીકર જ્વેલર્સ સુકન્યુ

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ અગ્નિપથ ફિલ્મનું ગીત ઉદિત નારાયણ તથા સુનિધિ ચૌહાણના સ્વરમાં, અમિતાભ ભટ્ટાચાર્યની ગીત રચના, અજય અતુલનું સંગીત.

केजીઆઈટી સાવલી ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

સાંભળી મેને પ્યાર ક્યો ક્યા ફિલ્મથી ગીત શાન પ્રિયા તથા નીરજના સ્વરમાં સમીરની ગીત રચના હિમેશ રેશમિયાનું સંગીત.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ યુવરાજથી ગીત સોનુ નિગમ, અલકા યાજ્ઞિક તથા નરેશના સ્વરમાં.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ મેને પ્યાર ક્યો ક્યા ફિલ્મનું ગીત. શાન પ્રિયા તથા નીરજના સ્વરમાં.

મેને દિલ તુજકો દિયા. આ ફિલ્મનું ગીત સાંભળી અભિજીત અલકા યાજ્ઞિક અયુબ સુરજીત તથા ડબ્બુ મલિકના સ્વરમાં, ગીતકાર સલીમ બિજનોરી, સંગીતકાર ડબ્બુ મલિક.

અલકા યાજ્ઞિક તથા સોનુ નિગમના કંઠે ગવાયેલ ગીત સાંભળીએ ફિલ્મ તુમકો ના ભૂલ પાયેંગે. ગીતકાર સલીમ બિજનોરી, સંગીતકાર ડબ્બો મલિક.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા, બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે અલકાપુરી વડોદરા.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સનો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ. ભારત અને બ્રિટન

0: વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. અમેરિકાએ ઇરાન પર ફરીથી હુમલા શરૂ કર્યા. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં શેરબજારમાં ઘટાડો. ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં આજે ફાન્સનો મુકાબલો સ્પેન સામે અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય શ્રેણીનો આરંભ. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂઆત થઈ. કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે 4 દિવસીય ઇવેન્ટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું.
1: દુનિયા કે 130 દેશો સે ઉપર બાયર આયા હૈ. અભી મોદીજીને 56 દેશો સે FTA હો રહા.

0: સમાચાર વિગતવાર. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂઆત થઈ. કેન્દ્રીય કાપડમંત્રી ગિરિરાજસિંહે 4 દિવસીય ઇવેન્ટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું હતું.
1: દુનિયા કે 130 દેશો સે ઉપર બાયર આયા હૈ. અભી મોદીજીને 56 દેશો સે FTA હો રહા. કુછ સે હો ગયા હૈ, કુછ સે બાકી. યે બતાતા હૈ કે આજ 60,000 સે ઉપર એક્ઝિબિટર આયે. ઓર સબસે બડી ખાસિયત હૈ ઇસ એક્સપો મે 90% MSME આયે. મેં ઉમ્મીદ કર રહા હું કે ઇસ બાર જો બાયર આ રહે હૈ યે સારે દુનિયા કે રેકોર્ડ કો તોડેંગે.
0: આ કાર્યક્રમ કાપડ, ફેશન, ટકાઉપણું, ટેકનોલોજી, નવીનતા, રોકાણ અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતના વધતા જતા વૈશ્વિક નેતૃત્વને દર્શાવે છે. જે ઉત્પાદકો, નિકાસકારો, વૈશ્વિક ખરીદદારો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ, આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળો, કારીગરો, સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી પ્રદાતાઓને એકસાથે લાવ્યો છે. ત્રીજા ભારત ટેક્સમાં લગભગ 7,000 ખરીદદારો અને 20,000થી વધુ કાપડ ઉત્પાદનોની ભાગીદારી જોવા મળી રહી છે. 14 દેશોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શકો તેમાં ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં 20થી વધુ દેશોના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, રાષ્ટ્રીય ઉદ્યોગ નેતાઓ અને નીતિ નિર્માતાઓ સહિત 350થી વધુ વક્તાઓ ભેગા થશે. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. આ સીમાચિહ્નરૂપ કરાર ભારતીય નિકાસ માટે યુકેના બજારમાં 99% ડ્યુટી મુક્ત પ્રવેશ પ્રદાન કરશે. આ કરાર ભારત અને યુકેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા અને લોકોમાં સમૃદ્ધિ લાવવા માટેની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સાંભળીએ એક અહેવાલ.
2: ભારત બ્રિટેન વેપાર સમજૌતા લાગુ હોને સે ભારત કા વૈશ્વિક અર્થવ્યવસ્થા સે જુડાવ ઓર મજબૂત હોગા. યહ સમજૌતા આમ લોગો કો ધ્યાન મે રખકર તૈયાર કિયા ગયા હૈ, જિસસે સમાજ કે હર વર્ગ કો લાભ મિલેગા. ઇસ સમજૌતે કે લાગુ હોને કે બાદ ભારતીય નિર્યાતકો કો બ્રિટેન મે કઈ પ્રમુખ ઉત્પાદો પર લગને વાલે શુલ્ક સે પૂરી તરહ રાહત મિલેગી. ઇસકે અલાવા સૂચના પ્રૌદ્યોગિકી ઓર IT આધારિત સેવાઓ, સ્વાસ્થ્ય, શિક્ષા, ઇન્જિનિયરિંગ, દૂરસંચાર ઓર પરામર્શ જૈસે ક્ષેત્રો સે જુડે ભારતીય સેવા પ્રદાતાઓ કો ભી બ્રિટેન કે બજાર મે બહેતર અવસર મિલેંગે. દીપેન્દ્ર કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ભારતે બેલ્જિયમના બ્રસેલ્સમાં પેલેસ્ટેનિયન ડોનર્સ ગ્રુપ PDG બીજી મંત્રીસ્તરીય બેઠકમાં ભાગ લીધો. વિદેશ મંત્રાલયના કોન્સ્યુલર, પાસપોર્ટ, વિઝા અને ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સ સચિવ શ્રીમતી પ્રિયા રંગનાથને જણાવ્યું કે ભારત લાંબા સમયથી પેલેસ્ટેનિયન લોકોનો વિશ્વસનીય ભાગીદાર દેશ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ભારત આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને વ્યાવસાયિક તાલીમના ક્ષેત્રોમાં વિકાસ અને માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે. તેમણે પુનર્વસન, આરોગ્ય, શિક્ષણ અને વ્યાવસાયિક તાલીમ સંબંધિત અનેક નવા પ્રોજેક્ટ્સની પણ જાહેરાત કરી હતી. ઝારખંડમાં લાતેહાર જિલ્લા પોલીસે ચાંદવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત CPI માઓવાદીના પ્રાદેશિક કમાન્ડર રવિન્દ્ર ગંજુની ધરપકડ કરી છે, જેના પર 20 લાખ રૂપિયાનું ઇનામ હતું. ઝારખંડ પોલીસે તેના પર 15 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું અને NIAએ તેની ધરપકડ માટે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે 22 નવેમ્બર 2019 પોલીસ ટીમ પર માઓવાદી હુમલામાં ગંજુ મુખ્ય આરોપી હતો, જેમાં 4 પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા. વિયેતનામમાં બોટ અકસ્માતમાં મૃત્યુ પામેલા આંધ્રપ્રદેશના 3 પ્રવાસીઓના પાર્થિવ દેહ આજે હૈદરાબાદ પહોંચ્યા. આંધ્રપ્રદેશના MSME મંત્રી કે શ્રીનિવાસે હૈદરાબાદ એરપોર્ટ પર મૃતદેહોને તેમના વતન મછલીપટ્ટનમ, હિન્દુપુર અને કડપામાં પહોંચાડવાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. રાજ્ય સરકારે કહ્યું કે શોકગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. બિહારમાં કટિહારના મુસાપુર ગામમાં પોલીસે પાકિસ્તાની આતંકવાદી નેટવર્ક સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી. કટિહારના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સુનિલ શર્માએ જણાવ્યું કે આ વ્યક્તિ સોશિયલ મીડિયા ચેટ અને ઓડિયો કોલ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ અને સંવેદનશીલ સ્થળો વિશે માહિતી સરહદ પાર આતંકવાદીઓને પહોંચાડી રહ્યો હતો. આ વ્યક્તિ આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત સામગ્રીની આપ લે કરતો હોવાનું પણ સામે આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકા ઇરાન પર સતત હુમલા કરી રહ્યું છે.

0: અમેરિકાએ અબુ મુસા, બંદર અબ્બાસ, બુશેહર, ચાહબહાર, જસ્ક અને કોનારાકની આસપાસના વિસ્તારોમાં હુમલો કર્યો હતો, જેમાં ઇરાની દરિયાકાંઠાની સંરક્ષણ પ્રણાલીઓ, મિસાઇલ અને ડ્રોન સ્થળો અને દરિયાઈ ક્ષમતાઓને નિશાન બનાવાયા હતા. દરમિયાન ઇરાને બહેરીન, જોર્ડન અને ખાડીમાંથી પસાર થતા સંયુક્ત આરબ અમીરાત સાથે સંકળાયેલા બે ટેન્કર પર હુમલાઓનો જવાબ આપ્યો હતો, જેમાં એક નાવિકનું મોત થયું અને 8 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. અમીરાતના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ટેન્કરો પરના હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થયું અને 6 ભારતીયો અને 2 યુક્રેનિયન નાગરિક ઇજાગ્રસ્ત થયા હતા. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં $85 પ્રતિ બેરલ સુધીનો મોટો ઉછાળો આવ્યા બાદ વૈશ્વિક બજારોમાં નરમાશ જોવા મળી હતી. પ્રારંભિક તબક્કે ઘટાડા બાદ સ્થાનિક ઇક્વિટી બેન્ચમાર્ક સૂચકાંક આજે નીચા સ્તરે ટ્રેડ કરી રહ્યા છે. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફટી 115 અંક કરતાં વધુ ઘટીને કારોબાર કરી રહ્યા હતા. નાણાકીય સંસ્થાઓ અને ઓટો શેરોમાં વેચવાલી નીકળી હતી. યમનમાં ઇરાન સમર્થિત હુથી બળવાખોરોએ ગઈકાલે સાઉદી અરેબિયાના અભા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા, જો કે હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. યમનના સના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અગાઉ થયેલા હવાઈ હુમલાના જવાબમાં આ હુમલા કરાયા હોવાનું હુથી બળવાખોરોએ જણાવ્યું હતું. બેંગકોકના મ્યુઝિક બારમાં લાગેલી આગમાં મૃત્યુઆંક વધીને 30 થયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે 70થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 24 લોકોની હાલત ગંભીર છે. ફિફા વિશ્વકપની પહેલી સેમીફાઇનલ મેચ આજે રાત્રે ફ્રાન્સ અને સ્પેન વચ્ચે રમાશે. મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થશે. ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું હતું, જ્યારે સ્પેને બેલ્જિયમ સામે 2-1થી જીત મેળવી હતી. ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીનો આજથી આરંભ થઈ રહ્યો છે. બર્મિંગહામના એચબેસ્ટન ખાતે આજે ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગે મેચ શરૂ થશે. ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમમાં પરત ફર્યા છે, સાથે જ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ પરત ફર્યા છે. શ્રેણીની બીજી મેચ ગુરૂવારે કાર્ડિફમાં અને ત્રીજી અને અંતિમ મેચ 19 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે. ટોકિયોમાં આજથી શરૂ થયેલી જાપાન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં પીવી સિંધુએ રાઉન્ડ ઓફ 32માં મલેશિયા સામે 21-14, 21-11ના વિજય સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. મિક્સ ડબલ્સમાં ભારતીય જોડી તનિષા ક્રાસ્ટો અને ધ્રુવ કપિલાએ રાઉન્ડ ઓફ 32માં સ્કોટલેન્ડને પરાજય આપ્યો. દરમિયાન મેન્સ સિંગલ્સમાં આયુષ શેટ્ટી અને લક્ષ્ય સેન આવતીકાલે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિરમાં આજે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના પવિત્ર નવયૌવન દર્શન થશે. સ્નાન પૂર્ણિમા બાદના અંસાર સમયગાળા પછી ભગવાનના આ પ્રથમ જાહેર દર્શન હશે. એવું માનવામાં આવે છે કે સ્નાન પૂર્ણિમા બાદ બીમારીમાંથી સ્વસ્થ થયા બાદ ભગવાન લાખો ભક્તો સમક્ષ તેમના નવા યુવા સ્વરૂપમાં પ્રગટ થાય છે. ભારતીય કાપડના વૈશ્વિક કાર્યક્રમ ભારત ટેક્સનો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ. ભારત અને બ્રિટન વચ્ચેનો વ્યાપક આર્થિક અને વેપાર કરાર આવતીકાલથી અમલમાં આવશે. અમેરિકાએ ઇરાન પર ફરીથી હુમલા શરૂ કર્યા. પશ્ચિમ એશિયામાં તણાવ વધવાના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થતાં શેરબજારમાં ઘટાડો. ફિફા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં આજે ફ્રાન્સનો મુકાબલો સ્પેન સામે અને બર્મિંગહામમાં આજની મેચ સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક દિવસીય શ્રેણીનો આરંભ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: વિવિધ ભારતી કો સુના કરતે થે ઉન પર ચલને વાલા મધુર સંગીત જો માં કી પહેલી પસંદ થી ઉને બહોત અચ્છા લગતા થા ઓર ઉનકે ચહેરે કા વો સુકૂન દેખ કર મે ભી કુછ રાહત મહેસૂસ કરતા થા. સચ સંગીત બીમાર વ્યક્તિ કે ચહેરે પર ભી મુસ્કાન લા દેતા હૈ. ચલીએ ઇસ મુસ્કાન કો થોડા ઓર હમ બડા કરતે હૈ. મલ્હાર ફિલ્મ કા ગાના બડે અરમાનો સે યે ગાના. લતાજી ઓર મુકેશ જી કી આવાઝે હૈ ઇસમેં. રોશન કા સંગીત હૈ યે તો આપકો પતા હી હૈ. ઓર ગીતકાર કૌન હૈ યે આપકો બતાના હૈ.

0: खूब आनंद और उत्साह साथ आज भगवान जगन्नाथ जी ने नेत्रोत्सव विधि संपन्न थी, ध्वजारोहण थू। राज्यना नायब मुख्यमंत्री श्री हर्षभाई पण पधार्या हता।
1: ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી, જેમાં 31,000 પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જોડાયા હતા. ખેડાના ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાય મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના બદલે પુષ્ય નક્ષત્રના આધારે આવતીકાલે રથયાત્રા યોજાશે. યાત્રાધામ ડાકોરની ભગવાન રાજા રણછોડની રથયાત્રા સવારે 9 વાગે નીકળશે, જેમાં રાજા રણછોડનું બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજ સમગ્ર મંદિરમાં ચાંદીના રથમાં પરિક્રમા કરશે. ભાવનગરમાં અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે સવારે 8 વાગે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન કરાશે. ભગવાન જગન્નાથ, મોટાભાઈ બલરામ અને બહેન સુભદ્રાની મૂર્તિઓની પૂજા અર્ચનામાં અનેક સંતો, મહંતો, મહામંડલેશ્વર અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહેસાણાના વડનગરમાં પણ ગોપાલજી મંદિરની અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની 114મી રથયાત્રા બપોરે 2 વાગે નીકળશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો મોટી સંખ્યામાં રથયાત્રામાં જોડાશે. રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા રથયાત્રાના માર્ગો ઉપર ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું. 6 દાયકા પહેલા ગીરમાંથી લુપ્ત થયેલા ચિલોત્રા પક્ષી ફરી કલરવ કરતા થયા. રાજ્ય સરકારના રી ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટ અંતર્ગત વર્ષ 2021માં ચિલોત્રાને અરવલ્લીના જંગલમાંથી ગીરના જંગલમાં પાછા વસાવવામાં આવ્યા હતા. તબક્કાવાર કુલ 40 ચિલોત્રાને ગીરના જંગલમાં છોડવામાં આવ્યા હતા. ત્યારબાદ આ પક્ષીઓ હવે ગીરના જંગલમાં સ્થાયી થઈ ગયાનું જણાયું છે. 1950 અને 1960ના દાયકામાં ગીરના જંગલમાંથી અદ્રશ્ય થઈ ગયેલા ચિલોત્રા પક્ષીને ફરી વખત ત્યાં જ પાછા લાવવાના પ્રોજેક્ટને સફળતા મળવી તે એક સીમાચિહ્નરૂપ ઘટના છે. મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યા છે. આ સાથે શંકાસ્પદ કે પોઝિટિવ દર્દીને તાત્કાલિક શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે જિલ્લાની જનરલ હોસ્પિટલ ખાતે તમામ આગોતરી તૈયારી કરી લેવાઈ છે. મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખે જનરલ હોસ્પિટલની મુલાકાત લઈને સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને તબીબી સેવાઓની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ પોલીસ દ્વારા ટ્રાફિક દંડ વસૂલાતમાં ડિજિટલ વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત ટ્રાફિક નિયમોના ભંગ બદલ હવે દંડની વસૂલાત રોકડના બદલે ડિજિટલ માધ્યમથી કરવામાં આવશે. પોલીસ અધિક્ષક કેતન બંસલે જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ વાહન ચાલકો હવે ટ્રાફિક દંડની ચૂકવણી યુપીઆઈ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા સ્થળ પર જ કરી શકશે.
2: आज दमन पुलिस ने डिजिटल इंडिया की दिशा में एक नया कदम लिया है. जो आज हमने ट्रैफिक स्टाफ को और जो पुलिस स्टेशन का स्टाफ है उनको हमने POS मशीन्स हैंडओवर करी है, जिससे कि अभी जो भी ट्रैफिक चलांस दमन में होंगे वो इस मशीन्स के थ्रू ही होंगे. इसमें सिटीजन्स के लिए ऑनलाइन पेमेंट की सुविधा रहेगी, जिससे वो ATM कार्ड, क्रेडिट कार्ड या फिर UPI पेमेंट कर पाएंगे, जिससे ट्रांसपेरेंसी.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈએ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800 11 78 00 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

KJIT સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

0: પૂજા પ્લસ માત્ર મંગળ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું, પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: ઉનકે નામ પર હૈ સ્પર્શ, કથા, દિશા ઓર ચશ્મે બદૂર.
2: ઉન્હોને કહા કે દેખો, અબ સિર્ફ હમ નૌજવાન તીનો દિખા રહે હૈ, સિર્ફ કોલેજ કે યુવક નહીં, ઉનકે માં બાપ ભી આયે હૈ, ઉનકે ચાચા ચાચી હૈ, એક દાદી માં ડાલી, બાપ ડાલા, એક ભાઈ ડાલા, વગેરે વગેરે, એક પાન વાલા ડાલા. સઈદ કો પકડા લ્યા ઓર ઉસને કહા ફિર મુજે, વી હેવ ટુ ગો ટુ જામા મસ્જિદ, પુરાની દિલ્હી જાના પડેગા. મેને કહા પુરાની દિલ્હી ક્યા કરોગે જાકે, પાન વાલે કા અગર મુજે કરના હૈ રોલ તો મુજે દેખના નહીં ચાહીએ પાન વાલે વગેરે. તો મેને કહા યે નસીર કે બાદ યે એક
3: એક ઓર આ ગયા,
2: એક ઓર આ ગયા.
4: કા જલ્દી હૈ બુલબુલ, કોઈ ઓર કરજેદાર લગ ગયા તેરે પીછે ક્યા?
5: અરે લલન મિયા, આપ કાટ દેના રાસ્તા, अब मेरा काम नहीं होगा.
1: दास्तान सई परांजपे की, उजाली उनकी यादों की. 19 जुलाई से 9 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर.
6: सुनिए,
7: आइए अब सुना जाए अगला नगमा. लता मंगेशकर, सुरेश वाडकर, मोहम्मद सईद, फरीद साबरी, सतीश और साथियों की आवाजों में. गीतकार संगीतकार हैं रविंद्र जैन. फिल्म का नाम है हिना.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દેશમાં 6 કર્મચારી રાજ્ય વીમા પેરોનો પ્રારંભ કરાવ્યો. સુરેન્દ્રનગરમાં ઈએસઆઈ દવાખાનાનું પણ લોકાર્પણ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ. નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચાંદીપુરા વાયરસ અંગે રાજ્યના બાળ રોગ નિષ્ણાંત અને તબીબો માટે માર્ગદર્શિકા જાહેર કરી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવા વરસાદની આગાહી. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 એક દિવસીય મેચની શ્રેણીનો આજે પ્રથમ મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આજે 650 કરોડ રૂપિયાના ખર્ચે દેશભરમાં 6 કર્મચારી રાજ્ય વીમા ઈએસઆઈ પહેલોનો પ્રારંભ કરાવ્યો. આ પહેલો દેશભરમાં 53 લાખ લાભાર્થીઓને આઈસીયુ અને એનઆઈસીયુ સંભાળ સહિત અદ્યતન મફત તબીબી સેવાઓ પૂરી પાડશે. આ પ્રસંગે તેમણે શ્રમ અને યુવા શક્તિને રાષ્ટ્રીય પ્રગતિના 2 સૌથી મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યા. તેમણે જણાવ્યું, ગત દાયકામાં ઈએસઆઈસી લાભાર્થીઓને સંખ્યા 7.5 કરોડથી બમણી થઈને 15 કરોડ થઈ છે, જેનાથી દેશનું સામાજિક સુરક્ષા કવચ 19% વધીને 64% થયું છે. શ્રી માંડવિયાએ આજે સુરેન્દ્રનગરમાં ઈએસઆઈ દવાખાનું અને શાખા કાર્યાલયનું પણ લોકાર્પણ કર્યું. અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જગન્નાથ મંદિરે નેત્રોત્સવ વિધિ યોજાઈ. શ્રી જગન્નાથજી મોસાળ સરજપુરથી નિજ મંદિરે પધાર્યા હતા, જ્યાં ભગવાન શ્રી જગન્નાથજી, બળભદ્રજી અને સુભદ્રાજીના નેત્રોનું પુનઃ અંકન કરાયું. નેત્રોત્સવ બાદ ભક્તોએ ભગવાનના પ્રથમ દર્શન કર્યા હતા. આ પ્રસંગે શ્રી સંઘવીના હસ્તે મંદિરમાં ધ્વજારોહણ પણ સંપન્ન થયું. ધ્વજારોહણ બાદ તેઓ મહાઆરતીમાં સહભાગી થયા. નેત્રોત્સવ દરમિયાન ભગવાનને આવકારવા અને તેમના દર્શન કરવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સમગ્ર રૂટનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે નિરીક્ષણ કર્યું અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે રૂટના સંવેદનશીલ વિસ્તાર અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ કટોકટી સેવાઓના આગોતરા આયોજન અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી. સુરક્ષા વ્યવસ્થા અંગે શ્રી સંઘવીએ જણાવ્યું, લોખંડી સુરક્ષા માટે 10 આઈજી ડીઆઈજી સહિત 30,000થી વધુ પોલીસ જવાનો, 15 એસઆરપીએફ અને 9 કેન્દ્રીય દળોની કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. રથયાત્રામાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાશે તેમ પણ તેમણે ઉમેર્યું.
1: સ્માર્ટ પોલીસિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. 65,000 જેટલા શંકાસ્પદ ડેટાબેઝ સાથે એઆઈ થી પિક પોકેટર કે વોન્ટેડ ગુનેગારોને અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારના કેમેરાઓ આ વર્ષે સ્પેશિયલ ગોઠવણ કરવામાં આવ્યા છે, જેથી પાકીટ ચોરી, મોબાઈલ ચોરીની ઘટનાઓ મહત્તમ અંશે આ વખતે ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થશે.
0: ઇન્ડિયન મેડિકલ એસોસિએશને રાજ્યમાં ફેલાયેલા ચાંદીપુરા વાયરસ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્યના તમામ બાળરોગ નિષ્ણાંત અને તબીબો માટે જાહેર કરાયેલી આ માર્ગદર્શિકામાં રોગના મુખ્ય લક્ષણો, વાયરસ કેવી રીતે ફેલાય છે તેમજ તેનાથી બચવા માટેના સાવચેતીના પગલાં જણાવવામાં આવ્યા છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાયના કરડવાથી ફેલાય છે અને ખાસ કરીને 15 વર્ષ સુધીના બાળકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે સાવચેતી અને તકેદારી માટે આરોગ્ય સંસ્થાઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ મચ્છરદાનીનો ઉપયોગ, સ્વચ્છતા જાળવવા તથા રેત, માખી અને અન્ય જીવાતોથી બચવા ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે. આશા, એએનએમ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરો દ્વારા ગામડાઓમાં ઘરોઘર જઈ જનજાગૃતિ અને સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢના સકરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વાઘની પંજવણી મામલે વન વિભાગે 2 શખ્સની અટકાયત કરી છે. રાજકોટના પડધરીના બંને શખ્સ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સકરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
2: સકરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે તો આ બાબતે તપાસ કરતા ઝૂ ખાતે સીસીટીવી કેમેરા જે છે અને પોલીસની જે નેત્રમ શાખા છે તેની મદદથી ગુના સબબે 2 તમોદારને અટકાયત કરવામાં આવેલ છે અને તેઓ સકરબાગ ઝૂની મુલાકાતે આવેલ હતા અને તેમના દ્વારા વાઘની ઉજવણી કરવામાં આવેલ હતી. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો હેઠળ આ કેસ બાબતે વિવિધ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર

0: માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સટર્નલ AIR news_ ABAD ને ફોલો કરશો. સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં આજે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો. જૂનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર 3ની એક બેઠક પર યોજાનારી ચૂંટણી માટે આજે ભાજપ તરફથી અકરમ કુરેશી, કોંગ્રેસ તરફથી અશરફ થઈમ અને આમ આદમી પાર્ટી તરફથી મહેબૂબ પંજાએ પોતાની ઉમેદવારી રજૂ કરી. બીજી તરફ ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર ભાજપમાંથી કાંતિલાલ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ વસાવા અને કોંગ્રેસમાંથી રણજીત વસાવાએ ઉમેદવારી નોંધાવી. આ બેઠક પર આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારના નિધન બાદ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ હતી. ખાલી પડેલી બેઠકો પર 28 જુલાઈએ મતદાન યોજાશે, ત્યારે 30 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરાશે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિરિયા દ્વારા નવનિર્મિત સીટી સ્કેન, સોનોગ્રાફી મશીન અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ મોડ્યુલર ઓટીનું લોકાર્પણ કરાયું હતું. શ્રી પાનસિરિયાએ આ પ્રસંગે જુદા જુદા વિભાગોની મુલાકાતની સાથે કોક્લિયર ઇમ્પ્લાન્ટના 12 દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી. સોલા સિવિલ હોસ્પિટલ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરીમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે છે. રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ આજે વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જોકે રાજ્યમાં હાલ સરેરાશ 25% કરતાં ઓછો વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું.
1: आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में. अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएं हैं इसमें बारिश रहेगा, हल्का से मध्यम बरसात. भारी बरसात का कोई अभी संभावना नहीं है अगले 7 दिन तक. अभी राज्यों में जो बारिश का स्थिति है, 162 mm बारिश हुआ है, जो होना चाहिए था 217.2 mm, 25% डेफिसिट है. अभी देखिए, हमारे लिए जो वेदर सिस्टम इम्पोर्टेंट होना चाहिए, उस टाइप का जो कोई मेजर वेदर सिस्टम अभी बन नहीं रहे है.
0: ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી RRUની સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એન્ડ સ્માર્ટ પોલીસિંગ દ્વારા આજે પોલીસ ઇમેજ અને પોલીસિંગની શ્રેષ્ઠ પદ્ધતિઓ પર એક દિવસીય કાર્યશાળા યોજાઈ, જેમાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના DG અને IG સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો. કાર્યક્રમમાં સંસ્થાના ઇન્ચાર્જ નિયામક રૂચિકા સિંગલાએ નાગરિક કેન્દ્રિત, ટેકનોલોજી આધારિત, ભવિષ્યલક્ષી, કાર્યક્ષમ અને અસરકારક ભારતીય પોલીસ માળખાના નિર્માણના વિઝનની રૂપરેખા આપી. કાર્યશાળામાં ભારતના પ્રતિષ્ઠિત પોલીસ અધિકારી અને નિષ્ણાંતો હાજર રહ્યા, જેમણે આધુનિક પોલીસિંગમાં તેમના અનુભવો અને શ્રેષ્ઠ પદ્ધતિઓ રજૂ કરી. ગાંધીનગરની ઈ બસ સેવાને નાગરિકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ઈ બસમાં 14 દિવસમાં 1.5 લાખથી વધુ નાગરિકોએ મુસાફરી કરી છે. મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિતા આધુનિક ઈ બસો AC અને CCTVથી સજ્જ છે. આ અંગે એક મુસાફરની પ્રતિક્રિયા સાંભળીએ.
2: હું ધમાસણાથી સરગાસણ અપડાઉન કરું છું. આ બસ GMC દ્વારા ચાલુ કરવામાં આવી છે. તેમાં ભાડું રાહત દરે લેવામાં આવે છે. તેમાં AC સુવિધા પણ સારી છે, કેમેરા છે, તેથી છોકરીઓની સેફટી પણ સારી રહે છે. આ બસમાં મુસાફરી કરવી સારી રહે છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 136મી કડી હશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા MyGOV ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પર પોતાનો અભિપ્રાય મોકલી શકે છે. પુરૂષ ક્રિકેટમાં બર્મિંગહામમાં એચ બેસ્ટન ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની એક દિવસીય આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 259 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડ 258 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત તરફથી સ્પિનર અક્ષર પટેલે 4 વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી જો રૂટે સૌથી વધુ રનમ 76 રન બનાવ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ દેશમાં 6 કર્મચારી રાજ્ય વીમા પહેલોનો પ્રારંભ કરાવ્યો. સુરેન્દ્રનગરમાં ESI દવાખાનાનું પણ લોકાર્પણ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે નેત્રોત્સવ વિધિ યોજાઈ. નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચાંદીપુરા વાયરસ અંગે રાજ્યના બાળરોગ નિષ્ણાંત અને તબીબો માટે માર્ગદર્શિકા જાહેર કરી અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે હળવા વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: आना पड़ेगा। मैंने कहा पुरानी दिल्ली क्या करोगे जाके, पान वाले का अगर मुझे करना है रोल तो मुझे देखना नहीं चाहिए पान वाले वगैरह। तो मैंने कहा ये नसीर के बाद ये
4: एक और आ गया।
3: एक और आ गया।
5: कहाँ जल्दी है बुलबुल, कोई और कर्जेदार लग गया तेरे पीछे क्या?
6: अरे ललन मियां आप काट देना रास्ता, अब मेरा काम नहीं होगा।
7: दास्तान सई परांजपे की, उजाले उनकी यादों के, 19 जुलाई से 9 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर
8: सुनिए।
9: साथियों कार्यक्रम का अगला गीत है मोहम्मद रफी की आवाज में। नगमा निगार कैफी आजमी के बोलों को संगीत से सवारा है मदन मोहन ने। फिल्म का नाम है मेरा साया।

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: લેતા વિવિધ ભારતી કા કાર્યક્રમ.

નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હૈદરાબાદથી દેશભરમાં 6 અન્ય ESIC પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ગુજરાતના ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલ

0: માં અનેક મોટા ફેરફારની જાહેરાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર ભારતની સતત નજર. ભારત માલદીવ મુક્ત વેપાર કરાર માટે સંવાદના પહેલા તબક્કાની સફળ પૂર્ણાહુતિ અને બર્મિંગહામમાં રમાતી એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા 259 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હૈદરાબાદથી દેશભરમાં વર્ચ્યુઅલ માધ્યમથી 6 અન્ય ESIC પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો. અંદાજે 650 કરોડ રૂપિયાથી વધુના રોકાણની આ પરિયોજનાથી દેશભરના 53 લાખ લાભાર્થીઓને ICU અને NICU સંભાળ સહિત અદ્યતન નિઃશુલ્ક તબીબી સેવાઓ અપાશે. દરમિયાન શ્રી માંડવિયાએ સનતનગર ESIC હોસ્પિટલમાં 211 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ બ્લોકનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે શ્રમ અને યુવા શક્તિને રાષ્ટ્રની પ્રગતિના 2 સૌથી મહત્વના સ્તંભ ગણાવ્યા. શ્રી માંડવિયાએ કહ્યું કે દેશમાં ESIC લાભાર્થીઓની સંખ્યા બમણી થઈને 15 કરોડ થઈ છે. ગુજરાતના ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાનમથકની કામગીરી 80% પૂર્ણ થઈ ગઈ છે અને આગામી 3 મહિનામાં બાકીનું કામ પૂર્ણ કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજારાપુ રામમોહન નાયડુએ આજે ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરિયોજનાની પ્રગતિની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ જાહેરાત કરી હતી.
1: ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ન કેવલ અહેમદાબાદ યા ગુજરાત કે લીએ પર પૂરે દેશ કે લીએ હી એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હૈ. ઇસકે સાથ એક મેન્યુફેક્ચરિંગ હબ, એક ફ્યુચરિસ્ટિક ગ્રીન સિટી ઓર એક સેમી કન્ડક્ટર હબ, યે સબકે સાથ જુડતા હુઆ એક એરપોર્ટ પ્રોજેક્ટ યહાં પે હૈ. સબકો પાર કરતે હુએ કરીબ 80% ઓફ ધ વર્ક યહાં પે હમને કમ્પ્લીટ કિયા. આપકે પીછે એરપોર્ટ કા હી ટર્મિનલ બિલ્ડિંગ હૈ જહાં પે 75% ઓફ ધ વર્ક કમ્પ્લીટ હો ગયા હૈ. ATC કી બાત કરે વહાં પે એન્સિલરી બિલ્ડિંગ્સ હો યા ફિર આપકે સામને જો રનવે હૈ ઓર ટેક્સી વે હૈ વો ભી 100% અભી કમ્પ્લીટ કર ચુકે હૈ.
0: શ્રી નાયડુએ એ પણ જાહેરાત કરી હતી કે વડોદરામાં એરબસના સહયોગથી બનેલા સંરક્ષણ ક્ષેત્રના પ્રથમ મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાનના મેન્ટેનન્સ રિપેર માટે આ એરપોર્ટ પર ખાસ હેંગર્સ બનાવવાનું આયોજન કરાયું છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં અનેક મોટા ફેરફારની જાહેરાત કરી. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા તેમણે કહ્યું હતું કે હવે ખાતરોનું પરિવહન પરંપરાગત રીતે બંધ માલગાડીઓની જગ્યાએ વિશેષ કન્ટેનર્સમાં કરી શકાશે. તેના ઉપયોગથી સામાનના પરિવહન અને સંગ્રહ સરળ થશે અને સમગ્ર રેકને રોક્યા વગર વ્યક્તિગત કન્ટેનર મૂકી શકાય છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે દેશમાં ખાતરનું 85% પરિવહન રેલવે દ્વારા થાય છે. ફ્લાય એશના પરિવહનમાં મોટા ફેરફાર કરતા શ્રી વૈષ્ણવે કહ્યું હવે તેનું પરિવહન ખુલ્લી માલગાડીઓની જગ્યાએ વિશેષ કન્ટેનરમાં કરાશે. તેમણે કન્ટેનર નીતિ હેઠળ સંકલિત લાયસન્સ પ્રણાલી તેમજ જમીન સંપાદનની સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન કરવા ટૂંક સમયમાં રેલ ભૂમિ પોર્ટલ કાર્યરત થવાની પણ જાહેરાત કરી.
2: અગર હમ ફ્લાય એશ કા એક અચ્છા ટ્રાન્સપોર્ટેશન મિકેનિઝમ બના સકતે હૈ તો દેન વી કેન યુઝ ફ્લાય એશ ઇન ઇકોનોમિક વે. સિમેન્ટ મે પ્રોડક્શન મે યુઝ કર સકતે હૈ યા ફિર રોડ કન્સ્ટ્રક્શન યા કિસી દૂસરે કન્સ્ટ્રક્શન મે હમ કામ મે લે સકતે હૈ. અભી તક ક્યા ચેલેન્જ આતા થા રેલ ટ્રાન્સપોર્ટેશન મે જબ ઉસકો વેગન મે ભરતે હૈ તો ફ્લાય એશ બહોત ફાઇન હોને સે ઉસકો લોડ કરને કે ટાઈમ મે બડા પોલ્યુશન હોતા. સો દેટ્સ વાય વી બ્રોટ ધીસ રિફોર્મ. ફ્લાય એશ કે લિયે સ્પેશિયલ કન્ટેનર ડિઝાઇન
0: કિયા હૈ. કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું પશ્ચિમ બંગાળમાં વાતાવરણ અને માટી મુજબ કૃષિ વિકાસની વ્યૂહરચના તૈયાર થઈ રહી છે. રાજ્ય સચિવાલય નવાન ખાતે યોજાયેલી એક બેઠકમાં શ્રી ચૌહાણે આ વ્યૂહરચના તૈયાર કરવા કૃષિ વિશ્વવિદ્યાલય સંશોધન સંસ્થા અને પશ્ચિમ બંગાળ સરકાર સાથે મળીને કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. શ્રી ચૌહાણે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ચીનસુરા અને માલદા સહિત 4 સ્થળ પર બટાકા અને શણના બીજની તાલીમ અને સંશોધન કેન્દ્ર સ્થાપિત કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ યુવાનોના કૌશલ્યને

0: અસરકારક રીતે વધારી શકે છે. હૈદરાબાદમાં બ્રિક્સ વેપાર સંઘ ફોરમ શિખર સંમેલનમાં તેમણે સરકારની અનેક સામાજિક સુરક્ષા પહેલ પર ભાર મૂક્યો અને સ્કિલ ઇન્ડિયા અભિયાન હેઠળ અમલમાં મુકાઈ રહેલા વિવિધ કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે એઆઈ અને રોબોટિક્સ ટેકનિક સમગ્ર દેશમાં મોટો ફેરફાર લાવી રહી છે. તેમણે તમામ લોકોને નવી ટેકનોલોજીને જવાબદારીથી ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા રામચંદ્ર ગૌડાના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ તેમને કર્ણાટકમાં ભાજપના એક મજબૂત સ્તંભ ગણાવતા કહ્યું, તેમણે પક્ષને મોટા પાયાના સ્તર પર મજબૂત કરવા અને કાર્યકર્તાઓની અનેક પેઢીઓનું માર્ગદર્શન કરવામાં તેમનું જીવન સમર્પિત કરી દીધું હતું. કાઉન્સિલર, વિધાન પરિષદના સભ્ય અને મંત્રી તરીકે તેમનું જાહેર જીવન અતૂટ પ્રતિબદ્ધતા અને સેવાથી ભરેલું હતું તેમ પણ શ્રી મોદીએ ઉમેર્યું. ભારત પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ભારતે ફરી એકવાર હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી સુરક્ષિત અને અવરોધ વિના નેવિગેશન અને વેપાર ચાલુ રાખવા હાકલ કરી છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે મંત્રાલયે ઈરાનના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને બોલાવી ભારતની ઊંડી ચિંતા વ્યક્ત કરી તેમજ જે બન્યું તેની સખત ટીકા કરી છે.
1: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: શ્રી જયસ્વાલે વધુમાં કહ્યું હતું કે સંઘર્ષ ઘટાડવા બંને પક્ષે વાતચીત, સંવાદ અને રાજદ્વારીનો માર્ગ અપનાવવો જોઈએ જેથી પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરી શકાય. ભારત માલદીવ મુક્ત વેપાર કરાર માટે સંવાદનો પહેલો તબક્કો સફળતાપૂર્વક સંપન્ન થયો. આ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધનું વિસ્તરણ કરવાની દિશામાં મહત્વનું પગલું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયેલા આ સંવાદમાં બંને પક્ષે તમામ પાસાઓ પર યોગ્ય વિકાસ કર્યો અને ઘણા મુદ્દાઓ પર વ્યાપક સંમતિ સધાઈ છે. ભારત માલદીવનું બીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. પ્રસ્તાવિત કરારથી બજારમાં પહોંચ વધારી, રોકાણને સરળ બનાવી, વધુ આર્થિક સહકારને પ્રોત્સાહન આપી અને બંને દેશમાં સતત આર્થિક વિકાસમાં યોગદાન આપી દ્વિપક્ષીય આર્થિક અને વ્યાપારિક સંબંધને વધુ મજબૂત થવાની આશા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ બર્મિંગહામમાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ 258 રન પર ઓલઆઉટ થઈ ગઈ છે. ટીમ તરફથી સૌથી વધુ 76 રન જો રૂટે બનાવ્યા છે, જ્યારે લિયામ ડોસને 68 અને બેન ડકેટે 43 રન કર્યા. ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ અક્ષર પટેલે ઝડપી છે, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનૂર બ્રારે 2-2, જસપ્રીત બુમરાહ અને શિવમ દુબે 1-1 વિકેટ લીધી છે. ભારતીય ટીમમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત જસપ્રીત બુમરાહ પરત આવ્યા છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતીય ટીમે અત્યાર સુધીમાં 3 ઓવરમાં વિના વિકેટે 18 રન કર્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ હૈદરાબાદથી દેશભરમાં 6 અન્ય ESIC પરિયોજનાનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે ગુજરાતના ધોલેરા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ વિમાન મથકનું બાકીનું કામ 3 મહિનામાં પૂર્ણ કરી વિમાન સેવાઓ શરૂ કરાશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં અનેક મોટા ફેરફારની જાહેરાત કરી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમ પર ભારતની સતત નજર. ભારત માલદીવ મુક્ત વેપાર કરાર માટે સંવાદના પહેલા તબક્કાની સફળ પૂર્ણાહુતિ અને બર્મિંગહામમાં રમાતી એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા 259 રનનો લક્ષ્યાંક આપ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.